વિવેક વત્સાયનો રી અવાજા સ્થાએ લોકગીત. તજી દેખો ભાઈ, આજકલ બરસાતી રે દિન ને, તો એડે દિના ચ જો આસે સજીરા ખાણા ખાણા ચાહીદા. અહીં તો તોંદી ભી આજકલ જૂન મહિના ચલુ રહા, ભાઈ વડા મહિના ચલુ રહા જેઠ મહિના, પર આજકલ દેખ્યા રહ્યા હૈ ભી રોજ કે રોજ જો આસે બરખા હોયા કરાઈયા. કને ખાણા જો આસે સજીરા ઈ ખાણા ચાહીદા, તાજા ખાણા હંમેશા હર મોસમાં જ ખાણા ચાહીદા, પર ખાસ કર ગરમી હો કને બરસાત હો તાલી તા ખાણા તાજા ઈ હોણા ચાહીદા. પાણી જો આસે સાફ પીણા ચાહીદા, 20 મિનટા તક ઉભાળુ રહોણા ચાહીદા, તિસતે બાદ ઠંડા કિત રહોણા ચાહીદા, તાઈ સે પાણી હારા પીણે લાયક ઠીક હોંદા. અપણે ખાણે ચાહાં જો લુંગી રા જો ના જા સે ભી જરૂર ખાણા ચાહીદા, સે ભી હારે ખાણે રા એક હિસ્સા જરૂર હોણા ચાહીદા. જે હારા જીવ કરદા હો દહીં લસ્સી ખાણે હો તો જરૂર ખાણી ચાહીદી, પર ઇસરા ટાઈમ જો આસે દુપહેરા તક આ રાતી રે ટાઈમમાં એ ચીજા અની ખાણી ચાહીદીયા. એડા બોલા ભાઈ રાતી રે ટાઈમ જે મુફતા જ ભી કોઈ દહીં ખવડાવો યા ખીરા ખવડાવો યા મૂલી ખવડાવો તા ની ખાણીયા ચાહીદીયા, તિસતે જો આસે બીમારી ભી હોય આઈ કને દર્દા ભી નીકળી આંદીયા. સવેરે રા ખાણા જો આસે બડપારી જરૂરી હોય, સવેરે યાની બ્રેકફાસ્ટ જો આસે જરૂર કરના ચાહીદા, કને દુપહેરે રા ખાણા ભી આજો ઠીક ખૂબ પેટ ભરી કને ખાણા ચાહીદા. રાત કા ટાઈમ જો આસે ઘટ ખાણા ખાણે રા ટાઈમ હોવા, આજો થોડા સંભળી કને ખાણા ચાહીદા, કને પીણે વાળી જો ચીજા અહીંયા સે ભી 8 વજે તક આજો પી લેણી ચાહીદીયા, કને નિંદર જોઈ સે જરૂર અપની પૂરી કરી, ક્યુંકી શરીર હારા તાઈ સ્વસ્થ રહેણા જે આહારી નિંદર જોઈ સે પૂરી હોંગી, કને ઠીક આહારી પાચન જોઈ સે ભી શક્તિ વધણી. તાજી ગલા બાત અહીંયા ચલદી રહેણીયા, જીવ તો ભરના નહીં ગલા બાતાં કરી કરી કને, પર કડી ઇશારા કર્યા રહી પ્રોગ્રામ ખતમ કરને રા. તો દુઆ ઇજાજત, નમસ્કાર.